0: 티링아니 담디가 나마 닝두가요 대만 오버라세 외가 나마 치바가죠 탈리가 나마 자두가 젠두가 나마 데지가 나마 누부군두가 본주가 나마 레두가
1: 섞은
0: 대만 나 차가다 기가데 멜리스나 침비 쳇바줄
2: 쳇부름부치 나니 롱어 저이 치바이 야저 링네 노부칸네레 가제 딘제네 가제 세라노
0: Chibu ngā yīgā kālā kā kālā kālā, chīm kā kā chēpā chā yu wēlā mī!
1: Kālā! Kārē chāṁ sīmā mūtā yīgā!